વણિહારીરા, આ કાર્યક્રમ હુણવા વારી મારી સગળી સખીઓને આપરી આ રેડિયો સખી સુશીલારો ઘણો ઘણો રામ રામ સા. સખીઓ, આપા આપણે પસંદા કાર્યક્રમ રમાઈને આપા સગલી મહિલા બહેનોરો સ્વાગત કરાહા. ને રોજરી ભાતી આજે બી મેં આપ સવારે વાસ્તે નવી નવી જાણકારીરો ખજાનો મેં લેન આયા હા. મારી બહેનો, આપ રોજ ઇન ટેમ માતે હિ મિલા હા ને ઘણી હારી વાતા બી કરા હા. ઇન્દ્રિય સાથે હિ બહેનો, આપણા સગડારે દનભરી થકાન ઉતારનારે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે રાજસ્થાની ગીત સંગીત બી હુણાવોલા ને સાથે હિ હુણાવોલા આવશ્યક સંદેશ. તો સખીઓ, મારે ગાવારી સગડી લુગાયો. મારી બહેનો, આજે આપા આપારે એન પસંદા કાર્યક્રમને માઈને વાતા કરોલા ડિજિટલીકરણ રે માધ્યમો મહિલા સશક્તિકરણ રે બારામાં. તો સખીઓ, થા સગલાને બતા દેવોલા કે ડિજિટલીકરણ આજ રે વખતમાં મહિલા સશક્તિકરણ રો એક સબસુ શક્તિશાળી હથિયાર વણીને ઉભર્યો હે. ને સખીઓ, ઇનાએ મહિલાઓ રે પારંપરિક બંધનો શું બારી નિકાલને શિક્ષા વ્યાપારને સમાજમાં એક નવી પહેચાન દિલાવી હા. ને સખીઓ, થાને ધ્યોની હોવેલા કે ડિજિટલીકરણનું મહિલાઓ રે જીવનનું કેણ પ્રકારું બદલો હે. જેન્દ્રમાં સબસુ પહેલો હે આર્થિક સ્વતંત્રતાને વર્ક ફ્રોમ હોમ. સખીઓ, ડિજિટલ ક્રાંતિઓ મહિલાઓ રે વાસે રોજગાર રા નવા દ્વાર ખોલ્યા હે. જીગણ કી ડિજિટલ સ્કિલ્સ, જીગણ કન્ટેન્ટ રાઇટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, કોડિંગ આદિ હીકને મહિલાએ ઘરું

તો સખીઓ આપાએ હુણ્યો ઓ બળિયાસુ રાજસ્થાની ગીતને ગીતરે પાછે આપા સગડી માતા બહેનોનું સ્વાગત કરાહા. તો સખીઓ અભે આપા આપણે ઇન પસંદા કાર્યક્રમ રમાઈને જાણકારી દેવોલા વિશ્વ શરણાર્થી દિવસ રે બારમાય. તો સખીઓ યા સગડાને બતા દેવોલા કે યહ સાલ હર સાલ 20 જૂન યાની આજ રે દન દુનિયાભરમાં વિશ્વ શરણાર્થી દિવસ મનાવ્યો જાવેલા. ને યાદન સખીઓ વન મિનખોરે સાહસ શક્તિ ને સહનશીલતાને સમ્મોન દેવણારે વાસ્તે સમર્પિત હા. જિનાએ સખીઓ આપારે દેશમાં યુદ્ધ હિંસા ઉત્પીડન ને માનવાધિકારો રે ઉલ્લંઘન રે કારણું આપણું ઘર બાર છોડવા માટે મજબૂર વેણો પડ્યો. સખીઓ એન દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરમાં શરણાર્થીઓની સ્થિતિ રે પ્રતિ મિનખોમાં જાગૃતતા બઢાણો ને ઉને પુનર્વાસ રે વાસ્તે પ્રયાસ કરનો હા. સખીઓ ઇન્દ્રી શરૂઆત સંયુક્ત રાષ્ટ્રીય પહેલને સંયુક્ત

તો સખીઓ આપાએ હુન્યો ઓ બડિયા સુ રાજસ્થાની ગીતને ગીતરે પાછે આપા સગળી માતા બહેનોનું ફિરસું સ્વાગત કરાહા ને સખીઓ આપા વાતા તો અભી ઓર ઘણી કરવા ચાહું પણ કાંઈ કરા અભી જાવરો ટેમ વેગ્યો હા ને ઘડીરી ટીકટી કરતી સુઈયા આપણને કહેવે હે કે અભી ટેમ વેગ્યો હે આપ સબ સુ વિદા લેવણે રો તો સખીઓ અભી આપ દો ઇજાજત આપરી રેડિયો સખી સુશીલારું ઘણું ઘણું રામ રામ સા.